0: चलिए जय श्री कृष्ण, बेटा थोड़ी गुजराती में बात करेली। बॉबी अने जेवा गुजराती बोले छे कि नथी बोलता? બેઉ જણા ગુજરાતી બોલે છે। તો બાળકો મળવાનું થઈ ગયું? બાળકોને ડોક્ટર એલાવ કર્યા મળવા માટે?
1: મારી મોટી દીકરી આવી હતી પણ એ આ બધું જોઈ નહીં ડરી ગઈ।
0: અચ્છા અચ્છા,
1: એ થોડી એ મારાથી બહુ ક્લોઝ છે। અને મારા નાના સન 2 વર્ષ તો છે, એને નથી
0: એલાવ કરતા। નહીં, હમણાં તો સાચવું જોઈએ। પણ સોનલબેન ખૂબ હિંમત વાળા છે। કાલે આટલી સ્વસ્થતાથી મારી જોડે વાત કરી, નહીં તો મેં તો અનુભવ કર્યો છે કે આવી પરિસ્થિતિમાં કોઈ વાત જ અને ફરિયાદનું નામું નિશાન ને ભૂપેન્દ્રભાઈ અને ગીતાબેન જોડે ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર વાત કરી મેં, તો પણ ફરિયાદ એક નામું નિશાન નહીં। બસ એમની એક જ વાત હતી ને, ભગવાન સારું જ કરશે। ચાલો જય શ્રી કૃષ્ણ, અને ખૂબ જલ્દી સાજા થાઓ, પછી આપણે મળીએ
1: છીએ।
0: ગોડ બ્લેસ યુ। જય જય હિન્દ।
2: All right, on that note, we're slipping into a short break. See you on the other side with more news and updates. Do stay on with us.
3: This is a world between orders. Uncertain. Unwritten. As global equations shift, Prime Minister Narendra Modi will lead the conversation at the NDTV World Summit 2026. To decode the shifts, redraw possibilities. NDTV World Summit 2026, a world between orders. 22nd and 23rd October, New Delhi.